રેડિયો 107 પોઈન્ટ FM પર થી સારી મસ્તી ખૂબ સારા ફન, ક્યોંકિ યે હૈ ફરીદાબાદ કા રેડિયો નંબર 1.